માતાજીને આમ કહીને કહું છું કે વાહ ફરે, વાદળ ફરે, વાયરો ફરે, પણ એક વાર બોલ્યા પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે કે હાલો.